आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં હું તરુલતા કરોડિયા તમામ મિત્રોનું સ્વાગત કરું છું. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર. મિત્રો, આજે ફરી એકવાર આપની કસોટીનો દિવસ. આજે આપે એવા ગીતોની ફરમાઈશ કરવાની છે જેમાં ગામ, ગામડું એવા શબ્દો આવતા હોય. એટલે ઉનાળાનું મે વેકેશન પડી ગયું છે અને ઘણા લોકો પોતાના ગામ તરફ જઈ રહ્યા છે, ત્યારે જે ગીતોમાં ગામ આવતું હોય, ગામડું હોય, એવા ગીતો આપ મને જણાવો. અને એટલો જ નહીં, તમારું જે કંઈ ગામ છે એ ગામની તમે વાતો કરો કે એ ગામમાં શું વિશેષતા છે, ત્યાંનું શું વખણાય છે, એ ગામ તમને કેમ ગમે છે, અને એ ગામની કોઈ પણ યાદગાર તમારી વાત હોય એ પણ તમે શેર કરો. નંબર છે 0224515 4134, 0224515 4135.

મિત્રો, સતીશભાઈ ઓઝાનો ફોન હતો. એમનું ગામ ભાવનગર નજીક છે, એટલે એમનું કેવું છે કે ત્યાંના ગાંઠિયા ખૂબ ફેમસ છે. તો ભરતભાઈ ખોનાનો ફોન હતો, એમનું કેવું છે કે એમનું ધાંધવ ગામ છે અને એમાં બોરના ઘણા

0: બધા ઝાડો છે અને પાણી ખાડો ખોદીને પાણી ચાસણિયાથી કાઢવામાં આવતું એવું એમનું કહેવું છે. તો જેસરથી કિશોરભાઈનો ફોન હતો અને એમનું કહેવું છે કે મે વેકેશન પડે એટલે ઘણા બધા પર્યટકો એમના ગામમાં આવે છે કારણ કે અહીં સિંહનું અભયારણ્ય આવેલું છે. મિત્રો, આમ ઘણા બધા લોકો પોતાના ગામને યાદ કરે છે, પરંતુ હવે ગામ પણ ધીરે ધીરે પોતાનું સ્વરૂપ બદલી રહ્યું છે અને ગામ પણ શહેરની જેમ બદલાવા લાગ્યું છે, પરિવર્તન પામવા લાગ્યું છે. પરંતુ એ જે જૂનું ગામ, ગામનો પાદર, ગામનો ચોરો, ગામની પનિહારીઓ, ગામનું ખેતર, એ દરેકે દરેક વસ્તુ આપણને ગામ જ્યારે શબ્દ બોલીએ એની સાથે જ યાદ આવે. તો મિત્રો, આજે તમને તમારા ગામની કઈ વાત યાદ આવે છે જરૂરથી કોલ કરો. નંબર છે 02245154134, 02245154135. અને સાથે સાથે જે ગીતોમાં ગામ શબ્દ આવતો હોય એવા ગીતોની આપ ફરમાઈશ પણ કરી શકો છો.
1: સોરઠ ધરામાન સંચરો

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों हंसाबेन ठाकर नो फोन हतो अने एमनु कहेवू छे के तेवो अमरेली वांकानेरना छे अने गामनु नाम ले एटले तरत ज त्यानी माटीनी महेक आवी जाय छे अने हालमां ज तेवो गाम जई आव्या छे एटले गामने बहु मिस करी रह्या छे अने एमना गाममां जे चंदनना बटुआ नामनी भाजी आवे छे ए भाजी खूब वखणाय छे। વિભાબેન મહેશ્વરીનો ફોન હતો, તેઓ કચ્છના મોટી સિંધોળાથી છે અને ત્યાં પીંપળેશ્વરનો દરિયો છે અને એમના ગામનું મીઠું વખણાય। રીટા મેઘાણી બક્સરા ગામના છે, બક્સરા અમરેલી, અને એમનું કહેવું છે કે એમના ગામના ખોટા દાગીના ખૂબ વખણાય છે। 20 પૈસાના પિત્તળના ખોટા દાગીના બનતા જે પોલિશ કરેલા હોય એવા સરસ મજાના સાચા દાગીના હોય એવા જ લાગે અને ઝવેરચંદ મેઘાણી પણ એમના જ ગામના છે। તો સુમતીબેન પટેલનું કહેવું છે કે તેઓ ઊંઝા ગામના છે અને ત્યાંની જીરું વરિયાળી ખૂબ જ વખણાય છે અને ગામ કહીએ એટલે બળદગાડો પછી કોષ ખેતર બધું જ યાદ આવી રહ્યું છે એમને। તો સુમતીબેન પટેલ, આપ ગામના ગીતો સાંભળતા સાંભળતા પોતાના ગામને પણ યાદ કરો।

तारे पकवान नू भाणू, मारे नीत जार नू भाणू। मित्रों, आ जार नो रोटलो अने छाश के जार नो रोटलो, बाजरा नो रोटलो, मकाई नो रोटलो अने दूध, आ खावा माटे शहरी लोको तलसी जता होय छे। कारण के चूला पर सरस मजानो शेकायेलो आ रोटलो खावानी जे मजा छे ने, आहा। પણ અમારા નસીબમાં ક્યાં આ ગામનો જારનો રોટલો, ભલે આ ગીતમાં હોય કે તારે પકવાનનું ભાણું, પણ આ પકવાનના ભાણાની સામે એ જારના રોટલાનું ભાણું અમને જ્યારે ગામડે જઈએ ને ત્યારે ખાવાનું ખૂબ મજા આવે છે। પરંતુ મિત્રો, અત્યારે આપણે વાત કરીએ બિંદુબેન મેઘાણીની। તેઓએ રાજકોટથી ફોન કર્યો છે, તેઓ બગસરા ગામના છે અને ઝવેરચંદ મેઘ

મેઘાણી એમના મોટા કાકા સસરા થાય, મોટાજી કાકાજી સસરા. અને એમનું કહેવું છે એમના ગામમાં મોતીડા, ચક્કરડા અને ચંદરવા ખૂબ વખણાય છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ, ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપે વાતો કરવાની છે આપના ગામની, અને એ ગીતોની ફરમાઈશ કરવાની છે કે જે ગીતોમાં ગામ શબ્દ કે ગામડું શબ્દ આવતો હોય.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં હું છું આપની સાથે તરુલતા કરોડિયા, અને ફોન કરનાર મિત્ર છે નટુભાઈ ચાવડા. તેઓ ઉના તાલુકાના છે અને એમનું કહેવું છે કે એમના ગામમાં લાલ મરચાંનો ખૂબ ઉદ્યોગ છે, ખૂબ મોટો ઉદ્યોગ છે, મોટા પાયે ઉદ્યોગ છે, અને જ્યારે પણ ગામ જાય છે ત્યારે લાલ મરચું હંમેશા લેતા આવે છે. તો હરિલાલ મકવાણા ફરેડા ગામ ગીર સોમનાથથી એમણે ફોન કર્યો છે. જેઓ દરરોજ કાર્યક્રમ સાંભળે છે અને મુંબઈમાં બેસીને અમે કાર્યક્રમ કરીએ છીએ અને તેઓ એની મજા ગુજરાતમાં માણી રહ્યા છે એવું એમનું કહેવું છે. અને એમના ગામમાં રૂપેણ નદી વહે છે, ગીર સોમનાથ અરે ગીર જંગલની બોર્ડર પર તેઓ રહે છે, એટલે જુદા જુદા પક્ષીઓના અવાજ, જુદા જુદા જંગલી પશુઓના અવાજ, પક્ષીઓનો કલરવ, આહલાદક વાતાવરણ, અને આની સાથે સાથે એમની ગામમાં, એમના ગામમાં સ્કૂલ છે, લાઇબ્રેરી છે, આરોગ્યની બધી જ સુવિધા છે, એટલે ગામ ખરેખર વિકસેલું છે.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં વાતો થઈ રહી છે જ્યારે ગામની, ત્યારે રમેશભાઈ ઠક્કરનું કહેવું છે કે તેઓ કચ્છ ગામના છે અને ત્યાંનો ગુલાબપાક ખૂબ વખણાય છે. તો સંજય દર્શન મલાડથી કહે છે, જૂનાગઢથી 15 કિલોમીટર દૂર વંથલી ગામના તેઓ છે સોરઠના, અને સોરઠની કેસર કેરી ખૂબ જ વખણાય છે. એ સંતોની ભૂમિ છે એવું કહેવાય છે કે વામન ભગવાનનો જન્મ અહીં થયો હતો અને વામન

મંદિર પણ છે. દેવાયત પંડિતનો જન્મ પણ અહીં થયો હતો અને એમનો પાડ્યો પણ અહીં છે અને આ સંતોની ભૂમિ છે એવું સંજયભાઈનું કહેવું છે. મિત્રો, આપે મને ફોન કરવાના છે 02245154134, 02245154135. આપના ગામ વિશેની વાતો કરવાની છે અને ગામ ઉપર કોઈ ગીત જો આપ સાંભળવા માંગતા હોય તો એ વિશે પણ આપ મને ફોન કરી શકો છો.